0: London. Falcon Atta is available at Quality Foods, Southall, Hounslow, Hayes, East London. SKLPC presents The Backstage Siblings, the pioneers of bhajan jamming, live in London. Join us for an unforgettable evening of music and devotion at SKLPC UK, India Gardens, West End Road. Friday, 9th October at 8 p.m. and Saturday, 10th October at 7 p.m. Book now at sklpc.com/BSS. Radio partner, Leica Radio Network.
1: લંડન હલો ગરબે ગુમવા શ્રી 27 ગામ પાટીદાર સમાજ યુરોપ સાથે માણો નવરાત્રી ભારતના લાઇવ બેન્ડ સાથે 10-20 ઓક્ટોબર સાંજે 7:30 થી એટ 27 પાટીદાર સેન્ટર વેમ્બલી એડલ્ટ ટિકિટ્સ 10 pounds 16-17 અને 18 ઓક્ટોબરે 15 pounds 5-10 વર્ષના બાળકોને 5 pounds અંડર 5 ફ્રી 11 રાતનો સીઝન પાસ 100 pounds રેડિયો પાર્ટનર લાઇકા રેડિયો નેટવર્ક 27 ગામ પાટીદાર સમાજના ગરબા એટલે બેસ્ટમ બેસ્ટ
2: खाखरा क्रंच भाखरी मंच चिक्की स्वीट पापड़ बीट पिकल्स हीट ये है जयमिन फूड्स का वाइब चेक
3: एड देसी तड़का टू योर रूटीन विद जयमिन फूड के वैरायटी ऑफ स्नैक्स खाखरा नमकीन पापड़ पिकल्स चिक्की पॉट मील्स एंड मच मोर
2: जयमिन फूड्स देसी क्रेविंग्स अवेलेबल एट नियरेस्ट एथनिक ग्रोसरी स्टोर्स
0: लाइक रेडियो नेटवर्क प्राउड हॉस्पिटैलिटी पार्टनर रगासन. Download the Leica Radio mobile app. Listen live and listen back to your favorite shows.
4: Tasty track of the hour brought to you by Coca Noodles.